0: હાય હાય દાલ તમે જે કે ના જે પાસા લાલિયા ગરમી દેવડીના માસ દીગર દે પાસા લાલિયા ગુરુ બનેસ કલર ચિકા દેલા રે સુખતે અસલામ અલેકુમ જી હેલો અસલામ અલેકુમ જી સોકર સે ખબર કે કેમ જેના સારા મહેસૂદ ફ્રોમ બ્યુટિફુલ મકીન ના પ્રોગ્રામ કે ડેડ વેલકમ હર કલાઈ જી હરજાને પ્રોગ્રામ કે સરસર શામિલ હવે જી ભૈયા રાજ હમદર દે મોરા યોદાઈ ખુદ મુજે ખુ યો નહીં મુજે ખુ યો નહીં માશલા પિંજે યો
1: રાજ હમદર દે
0: આવોઝ દેરો ના કાચો ઓય હોય આવોઝ દેરો ના કાચો શામ પ્રકયો જહાન મનના ચાફામો બુરા ના કડે લાગે ના આવોઝ મુકાલ મો કાચો ભલા કાચો શામ મને દે કટકડા યો જહાન મના દે કાલ કા બોલો હો કવિયા બિલકુલ તો સી કાલ કા લે ટ્રાઈ વકે ઠે મરો સયાસ્તા ગુરુ બનેશ કલર છે કાલ લારે સુખ દીજે અસલામ અલેકુમ જી જનાબ અસલામ અલેકુમ કાલ મો મિલાવ દા હેલો નમુર સી આવાઝ બ્યારો સ ટ્રાઈ વકે મંડી રી મંડે છા છેમ બે હી કામ ગુરુ બનેશ કલર છે અસલામ અલેકુમ હેલો અસલામ
1: અલેકુમ
0: જી વાલેકુમ સલામ સુખ તીર સરકીમ જના
1: ચૂંટણી
0: હજર મેળવે કાલ મેળવે સરંગી કાલ બંધી તો ડાયરેક્ટ આગળ ડાયલ કે બિલકુલ જી ટોલ લેસ નો રખા ચીચા સો રખા મતલબ અમી યા સો રખા બીમરો કરો અગો તબ ખત ઓગાની કુછ અલા પકટો તસે હાથ વેર કે યકી નીચે કોર કે બીમોર વી કના ટોલ કોર ઓલા સરા બીમોર વી સહી રા મહવે ચાતા સૌ દુઆ સલામ
1: જીવી
0: નેતા દુ શો તહેલ તવારા વાલા આ ખબર હે પ્રેજ શો કે વેલી દી કના બ્યાન નશા દેતા વેલા સહી રા ટાઈમ રો સરા કામ દા
1: બોલ શબ સલમુને લેશો
0: જી વાલા જર જર વાલા જા
1: જી એક રતા ગુલશન તો રેન તા મનાલી તા ચુટે હે તા નાદ રાબ્ય તા જુની તા ભાઈ ભાઈ જુમે પર જી કે મુખી ટાઈમ કાલ સર જી રોનક તા રોનક તા હાજ બી તુલ તુલ હન બે આવાજ બોલા ઓ તુલ તે સલામ ઓકે ભાઈ
0: ઓકે છી ભાઈ થેન્ક યુ સો વેરી મચ વાલેકુમ સલામ તુલ તો દુઆ સલામ જી

0: મેનેજર છે તો સ્પેશિયલ ડે લઈ
1: જી
0: વહી છે કદે તોરે નરે સ્તરગે કરે કડે
1: નવા
0: કદે તોરે નરે સ્તરગે કરે કડે નવા મા બઝડ ગઈ પતા બૈલા લે નવા
1: વાહ
0: ઓ કદ મુસ્કા મુસ્કા ખંદા દે ખરે કડે
1: નવા
0: મા બગઝલ પતા લી કલે નવા
1: વાહ જબરદસ્ત મનમ દે
0: મનમ મે
1: મન દે કે ના
0: મનમ મે
1: ના ના મતલબ મનમ દે કે ના
0: બહોત બહોત સર
1: અચ્છા જી બિલકુલ કાલ છે મિલાઈ કસી છે કાલ બને બલ શો કો દેખ કે મે જના દે 0927291292 બંદે અસલામ
2: અલૈકુમ વઅલૈકુમ અસલામ વરહમતુલ્લાહ વબરકાતુહ
1: દા હો રકી બૈ રો રકી બૈ બખીર ઉગલે
2: મનરા તરે કે જે બેતર હે શે પર ઉપારી
1: અલહમદુલ્લાહ ટિક ટાક તકબલ શે કે ના
2: અલહમદુલ્લાહ બસ
0: વાલેકુમ સલામ એન્ડ થેન્ક યુ સો વેરી મચ રકી બોસ તડાય માશે તડાય માશે દાખો દે કાલ મે લાવ શો માશાલ્લાહ
2: બસ કોશિશ છે કે છે
0: બસ રોજાના જે કાલ દે મે લાવ શો ઓ કાલ દે લારે રોગલે નોર સરંગી એ ઝડગાય દે સરંગી સદા